0: ગુરુવારુ ભે એ ગુરુવારુ ભે
1: આ ગુલાપી નાની જુહાર
0: જુહાર જુહાર બોડા જલ્દી આજ બેઠક કે ખેટી ગલુ જે
1: હા જલ્દી બોલસી ગાય બુછરા છેલ મેળા કે ઓરે આ લિયા તો બેઠક બાટ ઓસતે આરો
0: બોઆ ખરા જનતા હોચે જે રે ભે ઈગે બુઇલ મને બોડા હોઈરાણ હોચન
1: હોઈ
0: મુઈ તો અમર બાડ દ્વાર પાખે ને નઈ કે એંતા ટાંકી પરાટા ઉટે કરી મગઈ છે બોલ તુ આર હેને પેન બી દઉ છે આર અમર જિતકી તોરાણી બી બહારુ છે ઘરર ખરા માસર દિને તો પેજ બી કરસું બોલ તુ
1: હોઈ
0: તો હેતિર તોરાણી મને સબુ સેતી ને પકાસી જે અમર ગે બોલદ મન તો ખેસન બોલ તુ આર અમર જિતકી પાખર પાખર ઘરટા મને બી આસી કરી સેટા ખેસન
1: હોઈ જે નાની ઈ ખરા માસે જતન પાતન ખણા બને કરી કરવાર પડવા
0: હોય રે ભે આમે તો આમર શરીર જતન નોચુ બોલતુ માત્ર જીવજંતુ મને જેન પોસીચુ આમર ઘરે ચેરે ચેરગુન ભી પોસીચુ સેમન કર ભી જતન નેલે આમકે સેમને ભી હિંતી કરી લાભ દેબે
1: દેબે
0: માત્ર ગોટે કથા રે ભે
1: કાટા
0: બેઠક કે તો આસુચે બોલતુ મુઈ
1: હોય
0: તુઈ ખેટી થીબુ ના બોલી કરે મોર મને અછે ના
1: હોય
0: જલ્દી જલ્દી ખણે ચાલી ચાલી આસુથિલી
1: હા
0: બડડી ગસ્તલે જેન દુકાન ને દીજે કે
1: હોય
0: આમર સુરકુટુર પિલા હેલો કેને તો આમર ગાર સબુ ભીણિયા હાજર હુચન ના
1: ઇ પાન દુકાન
0: હોય
1: હા
0: હેને તો દેખબુ નુ માલ માલ કરી કેકાટા મને ઉલીચી
1: ગુટકા ગુટકા
0: હોય કેકાટા મને ઉલીચી જે
1: હોય
0: માતર કો આમર ગાર સબુ ભીણિયા પિલા સે લગેને બસી કરી ખોઉથિલે કે કેટા બોલ તુ મુ ખણે બને કર ને દેખી અંધરિયા હીચે જે મુ જનતા આસુ છે હે રસ્તા ને ગુલાપી નાની ખણે ઇટા સબુ મના કરસી બોલી જાઈચન ના બોલ તુ
1: હોય
0: હેતિર લાગી ડબ ડબ હે દુકાન ભીતર કે સમી દેલે
1: લુકી દેલે બો
0: ઓએ મુ કાલે હુરબી બોલી કરે ભાવલે બોલ તુ ઈ સબુ જીનીસ તો મોકે પસંદ નઈ રે ભે હેતિર લાગી મુ દેખલે સબકે મના કરી આનસી
1: હોય ઇટા મને ખાયવાટા બને નઈ સે બોલનો
0: દેખનુ ઈ પાન ગુટકા ખોઈની આર જેતકી નિશા દ્રવ્ય અછે સબુ તોરે ભે આમર દેહ લાગે તો ખરાપ હે
1: ખરાપ હે
0: આમે સબે જાની છું ઈ કથા માતર કો આર સેતીને ખેપે હુચુ
1: હોય ઈ ખરા કે ખરા આર ઈ પાન ગુટકા આર નિશા દ્રવ્ય ખેલુ બેલે યાર કંતા હવા કો
0: ખાલી ખરા માસે બોલી નઈ સિરે ભે
1: હોય
0: બાકી દિને બી જેન ખોજુ ને કે ઈટા આમર શરીર લાગે ખણેક બી લાભકારી નઈ સિ
1: નઈ સિ
0: સબુ બેલે ખ્યતી કરુચી
1: હોય
0: માતર કો ઈટા કે આમે માને લોક બુઝી નઈ પરવાર હે દેખબુ નુ સે પેકેટ ને બી લેખા આઈતી ઉપરે ને માતર કો આમે ઈટા કે બુઝી નઈ પારી કરી આર ખાઈ બસુચુ
1: ઈટા ગુરુ ખરાપ અભ્યાસ બોલ
0: ખરાપ અભ્યાસ ને જે પડલા રે ભે તાર શરીર કે તો કષ્ટ સે સંગે સંગે પૈસા બી નષ્ટ
1: પૈસા બી નષ્ટ તાર ઘર પરિવાર લોક બી કષ્ટ
0: હેતિર લાગે પરે કોઈસન પાન બીડી નુહે છોટિયા નિશા જણા પડે નાઈ ટાણે પૈસા કેતે બેલે ઘરે ને દેખુચુ ઈ નિશા દ્રવ્ય લાગે માળ ઝઘડા બી હિજુ
1: માળ ઝઘડા કથા કહેસુ ઈ નિશા દ્રવ્ય લાગે લોકર જીવન બી જોઉચે
0: હોય તો હેતિર લાગે રે ભે આમકે સબકે સચેતન કરવા લાગી નઈ કે એંતા ગુટે દિન રખા હીચે સેટા હોચે આજીર પરા દિન આમે કેંતા કરી સચેતન હેમુ ઈ સબુ જેન જીનીસ અછે તમાખુ આર અલગા નિશા તો ઈટા સબુ કેંતા કરી આમે બર્જન કરી પારમુ સેતિર લાગે આમકે સચેતન કરવા લાગી આજીર પરા દિન કે રખા હીચે આજે હોચે વિશ્વ તમાખુ બર્જન દિવસ
1: હે ઠીક દિને ઠીક કથા આમે હીચું બો
0: ઓએ મને ને ઈટા થિલા ના એજ બેઠક કે ગલે કથા હેબી બોલી કરી બોલતો આર બાટે ને દેખલી હે પિલા મન કી
1: હોય
0: તો ઈટા બેઠક ને નઈ કોઈ કર રે ભે મુઈ રોઈ ની પારલી બોલ
1: હોય ઈટા તો બને કથા નઈ સે બોલનો નાની તુ યાર મુઈ તો કથા હેલનો બોલનો આમો રેડિયો માધ્યમ રે જેન દોદા મને તોર મોર કથા સુનુચન સે મને બી ઈ તમાકુ બીડી ઈ નિશા દર્વ્ય જેતકી અછે તાર નું દૂરે રહેવે કા બોલચા
0: હોય રે ભે દૂરે ને જદી રહેબે ઈ સબુ જીનીસ જદી ગ્રહણ ને કરબે બેલે નિજર શરીર લાગી બી બને નિજર પરિવાર લાગી બી બને આર ગુટે સુસ્થ સમાજ હેવા
1: હેવા જે નાની ઇટા તો તુ યાર મુઈ કથા હેલું બોલ તુ મુઈ કથા હેલા ભીતરે હે દે અમર શિલ્પી દોદા તાકર દલ બોલ ખેટલે ના
0: હ શિલ્પી દોદા તો તાકર દલ બોલ કે ધરી કર આઈસચન આમે માણિકેશ્વરી મહાર ભજન ખૂબ દિનુ નઈ સુનબાર
1: નઈ સુનબાર
0: તો એજ અમર બેઠક ને આર ખૂબ રસરસિયા ગીત ને સુનુ ભજન ગુટે માણિકેશ્વરી મહાર તા સુનુ આર અમર સબુ જેતકી ભાઈ બહેન મને ઈજેન તંબાખુ જેન મને અભ્યાસ રે અછન સેમન કર લાગી પ્રાર્થના કરું જે કેંતા કરી સબુર કુ અભ્યાસ ને નઈ પડવે આર ભલ હેવે
1: હા
0: ચાલ સુનુ હેંતા લે ગાના
1: સુનુ સુનુ